બપોરના પોણા બે વાગી ચૂક્યા છે. સમય થઈ ગયો છે આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ જવાનો. રંગારંગ કાર્યક્રમ સાંભળનાર અમારા બધા શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. મીડિયમ વેવ 819 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે અને જ્યાં ક્યાંયથી પણ તમે અમારી સાથે જોડાયા છો, આશા કરી કે આપ સૌ કોઈ બસ મજામાં હશો. 24 તારીખ જુલાઈ મહિનો 2026નું વરસ, દિવસ છે શુક્રવારનો. અત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં વાગી ચૂક્યા છે 1:46 અને આપ સૌ કોઈને જણાવતા ચાલીએ અષાઢી એકાદશીનો પર્વ. આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ પાઠવતા. અષાઢ સુદ 11 અને આજે છે દેવશયની 11, એટલે આજથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં બસ શેષનાગ પર વિરાજમાન રહેશે 4.5 મહિના માટે. ચાતુર્માસની શરૂઆત, ચતુર્માસના પાવન વ્રતનો સમય શરૂ થઈ ચૂક્યો છે. આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ પાઠવતા ધન્ય એકાદશીનો આજનો આ પર્વ. આ ગીતની સાથે જોડાશું. અહંકાર અને ગેરસમજ આ બે માણસને એકલો પાડી દે છે. અહંકાર સત્ય જોવા નથી દેતો અને ગેરસમજ સત્ય સાંભળવા કે સમજવા નથી દેતો. માટે જીવનમાં તમે શું અપનાવો છો તે બહુ વધારે મહત્વ રાખે છે શ્રોતા મિત્રો. અને આપણે કહીએ જીવનમાં પ્રગતિ આપણે કરીએ, હંમેશા બધા લોકો બસ હાર્ડવર્કિંગ કરે છે જીવનમાં આગળ વધવા માટે, સક્સેસ પામવા માટે. પણ તે સાથે અહંકાર અને ગેરસમજ ઘણી વખત ઊભી થઈ જતી હોય છે. પણ આ વાતનો આપણને

જરા પણ ખ્યાલ નથી આવતો, કારણ કે આજ જે નકારાત્મકતા છે એ આપણને આગળનો રસ્તો જોવા નથી દેતી. બસ આપણા મનમાં શું ચાલી રહ્યું છે તેને જ મત આપીએ. આપણે હંમેશા બધું સત્ય વિચારીએ છીએ. સો ગાઈઝ, આજના આપણા કાર્યક્રમમાં ચાલો જોડાઈ જઈએ. ધન્ય એકાદશીના આ કાર્યક્રમમાં કરીએ શરૂઆત આ ભક્તિમય ગીત સાથે.

દેવ શયનની એકાદશી આજથી શરૂ થનારી આ એકાદશી 4.5 માસ માટે ભગવાન વિષ્ણુ શયન કરશે અને દેવઉઠની એકાદશીના સાથે જ આ 4.5 માસનો વ્રત સમાપ્ત થશે. સૌને ઘણી બધી શુભકામનાઓ પાઠવતા જીગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલું આપણા કાર્યક્રમનું આગમન.

શ્રોતાઓ, આજનો દિવસ એનર્જીથી ફિનિશ થાય બસ એવી જ આશાની સાથે ચાસણીનું આજનું આ છેલ્લું ગીત તમારા નામે છોડી જઈ રહ્યા છે. ફરી મળીશું જલ્દી. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો. આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.